0: आरजे कमता डामोर
1: तमु हामली रासे कार्यक्रम खेतीवाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबुआनी आवाज पर। नमस्कार किसान भाइयों, स्वागत से तमारो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबवानी आवाज पर। हूँ से आरजे राकेश अने रोज नी जेम तमारी वस मा आज फेर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से। अने किसान भाइयों, हूँ रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायेला मुद्दा, खेतीवाड़ी नी समस्याओ अने तीना समाधान नी वातियो लीने रोज इना समय पर हाजिर थातो रू से। तो किसान भाइयों, आज आपड़ा खेतीवाड़ी मा चर्चा नो विषय रहेवानो से सब्जी वर्गी खेती। जेवी रीते किसान भाइयों हमने आपना खेतरों में फसल ओरी दे दियो से अने उगी पण निकलियो से, घनी घनी जगह हाव डोरा पण सालवा मंडी गया से, एवी रीते किसान भाइयों हाव आपुन सब्जी वर्गी खेती पर भी ध्यान देवो जोवे। जा आपुई सब्जी करवा हारू जमीन छोड़ी सांडी इनामा हाव आपुन सब्जियों रोप रोपवो जोवे। तो किसान भाइयों, आजना कार्यक्रम नी सबथी पहली कड़ी में आपु वात्यो हामळवाना से टमाटर नी तकनीकी खेती ना बारा में। અને બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી। તો કમતા ડામોરજી, આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વાત વતાડો ટમાટરની તકનીકી ખેતીની।
2: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ ટમાટરની સંરક્ષિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું। તો કિસાન સાથે, ટમાટરની ખેતી અલગ અલગ તરફથી કરી જાય છે, પણ અસલી ફસલ હારું અને અસલી ઉત્પાદન લેવા હારું અને જ્યાદા સે જ્યાદા મુનાફો લેવા હારું તો અસલ જળ નિકાસી વાળી દોમટ મિટ્ટી ઘણી લાભકારી રહેશે। તો કિસાન સાથીઓ, તીનથી કિસાન ભાઈઓને ઘણી અસલ તરીકાથી લાભ થાય છે અને ખેતી કરવામાં ખર્ચો બી કમ આવે છે અને તીનમાં કઈ પ્રકારની બીમારીઓ બી એનમાં કમ લાગે છે। તો એના હારું 6-7 જો પીએચ માન અસલ માન્ય જાય છે અને ટમાટરની ફસલ હારું ઉઠેલી ક્યારીઓ બનાવી લેવાની અને જમીનથી 10-15 ઇંચી તક ઊંચીઓ ઉઠેલીઓ રહેવી જોઈએ। ક્યારીઓ બનાવતા વખત મીટીને અસલી તરેથી મેળવીને ક્યારીઓ બનાવવી જોઈએ અને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવાની, તેમાં જરૂરતને અનુસાર ખાતર મેળવવાનું અને ઉઠેલી ક્યારીઓ રહેવાથી એને કારણ ઉગવાવાળા જો ફળ જમીન પર ભી ની લાગી પાય અને ખરપતવાર ભી કમ રહેશે। તો કિસાન સાથીઓ, બીજની દર 1 હેક્ટર ક્ષેત્રમાં ફસલ ઉગાડવા હારું નર્સરી તૈયાર કરવા હારું લગભગ 350 ગ્રામ થી લગાડીને 400 ગ્રામ બીજ તક કાફી અસલ પર્યાપ્ત રહેશે અને ઇનથું કમ થઈ જાય તો હાંગણું કમ પડેશે અને ઇનથું જ્યાદા બી નહીં રહેવું જોઈએ। તો કિસાન સાથીઓ, શંકર કિસ્મ હારું બીજની માત્રા 150-200 ગ્રામ તક પ્રતિ હેક્ટર તક કાફી અસલ રહેશે। તો કિસાન સાથીઓ, કિસમીઓ ટમાટરની કિસમીમાં દેખ્યું જાય તો કિસાન ભાઈઓ, પૂસા સદાબહાર, પૂસા રૂબી, અર્કા વિકાસ, સોનાલી, પૂસા શીતલ, પૂસા રોહિણી, પૂસા 120 અને પૂસા અર્લી ડવાર્ફ, પૂસા હાઇબ્રિડ 1, પૂસા હાઇબ્રિડ 4 અને પૂસા હાઇબ્રિડ 2, શેડ નેટ અને પાલી હાઉસ માં અવતાર, અર્કા મેઘાલી, અર્કા સુરભી। તો કિસાન સાથીઓ, એ કિસ્મો થયો અને હાઉ નર્સરી કી કમ તૈયાર કરવાની, તો નર્સરી તૈયાર કરવા હારું જુલાઈ મહિનામાં પોધો તૈયાર કરવા પડે છે અને 1 એકર ખેતરમાં ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની, એના હારું ખેતરને 1 ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મિટ્ટી તૈયાર કરીને દેશી યા ફેર શંકર બીજની બોવાઈ કરવાની અને પૌધા તૈયાર થવા પર ખેતરમાં ઇહુની રોપાઈ કરી દેવાની। તો કિસાન સાથીઓ, એ વાત થઈ નવસરી તૈયાર કરવાની અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નર્સરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સીહળો રહેવો જોઈએ અને યા હોઈ શકે હોનું ટાટલું રહેશે, ટાટણું રહેશે હોનના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરહથી પૌધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવા વાળા જો પોધા છે ત્યાં અસલી તરહથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય તો ટમાટરની ફસલને આપું બે વારી લગાડી છે. ખરીફ હારું જુલાઈથી ઓગસ્ટ અને રબીમાં રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ, ઉર્વરકની માત્રા રોપાઈના એક મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર, જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી અસલી તરથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જો તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાઈતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું, અને બાકી નાઇટ્રોજનની આદિ માત્રા અને ફસલમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ, ટમાટરમાં હાઉસ સિંચાઈ, ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે. અને મોસમના અનુસાર ગરમીમાં 6-7 દિનના અંતરાલ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દનોમાં 10-15 દિનના અંતરાલ પર ટમાટરમાં પાણી આલતું રહેવાનું. અને જમીનના અનુસાર બી કિસાન ભાઈને ધ્યાન રાખવું પડશે, કઈની જમીન પાતળી રહેશે અને કઈની ગેહરી જો જાડી રહેશે. તો ગેહરી જમીનમાં કમ પાણી લાગે છે અને જો પાતળી જમીન છે તેમાં નમીની બાર બાર કમી થાય છે, તેના હારું તેમાં આપણે કિસાન ભાઈ નમી દેખીને તેના હિસાબથી પાણી

આત્મા એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલિથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ. તો કિસાન સાથીઓ, ટમાટરમાં રોગનું નામ છે આદ્રગલન અને યો હંમેશા ફંગસને દ્વારા ફેલે છે અને યો પોદશાલામાં હી પેદા થઈ જાય છે જ્યાં આપણું રોપ તૈયાર કરીએ છીએ. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું બીજને 3 ગ્રામ થાઇરમ, 3 ગ્રામ કેપ્ટાન પ્રતિ કિલો બીજની દરથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવાનું. નર્સરીમાં જો બોવાઈથું પહેલું થાઇરમ અને કેપ્ટાન 4 થી લગાડીને 5 ગ્રામ પ્રતિ વર્ગ મીટર ની દરથી ભૂમિમાં મેળવવાનું. નર્સરીની આસપાસની ભૂમિને 4 થી 5 ઇંચી તક ઉપર ઉઠેલી રેવી જોઈએ. તો કિસાન સાથીઓ, પછેથી અંગમારી, યો રોગનું નામ છે અને યો રોગ પોદાના પાયડા અને કઈની બી અવસ્થામાં યો થાય છે. ભૂરા અને કાળા બેંગની રંગના પાયડા ઉપર ધબ્બા બની જાય છે, દેખાઈ દેશે અને તેને કારણ આખરીમાં પાયડા પૂરી રૂપથી ઝોલસી જાય છે અને કોકડાઈ જાય છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું મેનકોઝે 2 ગ્રામ અને કાપર ઓક્સીક્લોરાઇડ 3 ગ્રામ, રીડોમિલ MZ 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી આપણું એના રોગનું નિયંત્રણ કરી શકીએ. તો કિસાન સાથીઓ, એક ઓર રોગ હે પાયડાનો ધબ્બા રોગ. તેનાને વેક્ટેરિયલ ધબ્બા રોગજનક પોદાથી હગળા ભાગો પર ઘાવોનો ઉત્પાદન, જગા જગા ઘાવ પડેલા ટમાટરમાં કર નાખે છે અને તેના પાયડા, થૂળ, ફૂલ અને ફળ, શરૂઆતી પાયડા અને લક્ષણ એક પીળા રંગના પ્રભામંડલથી ઘેરાઈ જાય છે અને ત્યાં નાના ગોળથી અનિયમિત ગહેરા ઘાવો જેવી રીતે દેખાઈ દેશે. ઘાવ પાયડાથી જો કિનારા છે તેના આગાડીના ભાગો પર 3 થી 5 મિલીમીટર વ્યાસના આકારમાં બળોતરી કરવા લાગે છે. પ્રભાવિત પાયડા પર એક ઝુલસન જેવી દેખાઈ દેશે અને અનેક સ્પાટ થઈ જાય છે અને એના પાયડા પીળા પડી જાય છે અને બાદમાં અહીંયા રંગ બદલી જાય અને અહીંના નીચલા પોદાના જો નીચલાનો જો હિસ્સો રહેશે ત્યાં પાયડા ઝડવા લાગે છે અને પોદો બાદમાં મરી જાય છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ કરવા હારું નવસરીની બેડ તૈયાર કરવાતું પહેલું મીઠી ધૂપમાં તડકામ તૈયાર કરવી જોઈએ, તાકી ઉપર જ્યાદા શીગડો નહીં રહેવો જોઈએ. અને બીજને સ્ટ્યુડોમોનાસ ક્લોરોસેસ 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજથી ઉપચારિત કરવાથી એના રોગનું નિયંત્રણ કિસાન ભાઈ કરી શકે છે. તો કિસાન સાથીઓ, કીટ પ્રકોપનો નિયંત્રણ. તબ ટમાટરમાં કિસાન ભાઈઓને પાયડા સુરગક કીટ, લીફ માઇનર યા કીટ પાયડામાં સાંદી હારકા સુનહરા સુરંગ્ય બનાવી નાખે છે. એના રંગનીઓ અને ઇહુનમાં મૈથા પાયડા અહીંયા ખાવા લાગે છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું જો આપણો પોદો એની બીમારી તો ગ્રસિત થઈ ગયો હતી ના પોદાને નીકાળીને ખતમ કરી દેવાનો. ડાઇમિથોએટ 2 મિલીલીટર, મિથાઇલ ડેમિટોન 30 EC 2 મિલીલીટર,

जो टमाटर नो अंदर नो महीनो गुदो गाप खाई जाए से। तो किसान साथियों इन्हें नियंत्रण करवा हरू टमाटर नी हरेक 16 पंक्तियों पर ट्रैप फसल ना रूप मा अने एक पंक्ति गेंदा लगाड़वा जोई। तो एक ओल मा गेंदा लगाड़वा जोई अने जेवी रीते आपु ओलिया काढ़ी थोवर ना। तो किसान साथियों जरूरत पड़वा पर लीमड़ा नो बीज नो अर्क 5% या NPHV 250 मिलीलीटर प्रति हेक्टर इमामेक्टिन बेंजोएट 5 SG 1 ग्राम 2 लीटर स्पेनोसेड 50 SC 1 मिलीलीटर 4 लीटर या डेल्टा मेथ्रीन 2.5 EC 1 मिलीलीटर पानी नो इस्तेमाल करवानो। તેથી આપું એનું નિયંત્રણ કરી શકીએ અને કિસાન સાથીઓ બીજો રોગ છે સફેદ મક્ખી અંગ્રેજીમાં એના વ્હાઇટ ફ્લાઈ ના નામથી જાણે છે। યા કીટ પાયડાનો રોગ હોઈ જાય છે અને વાયરસ જનિત રોગોનો પ્રસાર કરે છે। તો કિસાન સાથીઓ એના નિયંત્રણ હારું રોપાયતું પહેલું પૌધાની જેડીઓને આધા ઘંટા હારું ઇમિડા ક્લોરોપીડ 1 મિલીલીટર 3 લીટર પાણીમાં ઘોળીને એનાને ડોબાડી રાખવાનો। નવસરીમાં 4 મેશની નાયલોન કશકડાની નેટને ઢાંકીને રાખવાનો। તો કિસાન સાથીઓ લીમડાનો અર્ક 4% યા ડાયમિથોએટ 30 EC 2 મિલીલીટર યા મિથાઇલની ડેમિટોન 30 EC 2 મિલીલીટર અને પ્રતિ લીટર પાણીના હિસાબથી મેળવીને છિડકાવ કરવાથી આપણું એના પર નિયંત્રણ કરી શકીએ। ટમાટરની ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ, તો કિસાન સાથીઓ ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ લગાતાર ઉપજ લેવા હારું, અનુકૂળ સ્થિતિને બનાવી રાખવા હારું, સંરક્ષિત સંરચના અને જ્યાદા યા કમ લાગતના પાલી હાઉસ, નેટ હાઉસને ટનલ સુરંગ આદિ કિસાનો હારું ઉપયોગી છે। ઉન્નત ખેતી હારું સ્થાન સુલભ રહેવો જોઈએ, જાતર પર્યાપ્ત ધોળ આવતી હોય અને પાણી ભેળું નિથાવું જોઈએ। તો કિસાન સાથીઓ રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0%થી જ્યાદા રહેવો જોઈએ। તો કિસાન સાથીઓ હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવાનો। તો કિસાન સાથીઓ હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની અને હાવ એની તોડાઈ, ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા દિનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે। અગર આસપાસના બજારમાં અગર કિસાન ભાઈઓને વેચવું હોય તો ફળ પાકવાથી પહેલું તોડ લેવા જોઈએ અને એનાને શેટી બજારમાં લઈ જવા હોય તો કિસાન ભાઈ એનાને કેરેટમાં ભરીને આધા કાસા જો પૂરી તરહથી ટમાટર બની ગયો હોય અને તેના બીજ પક્કા થઈ ગયા હોય એવી અવસ્થામાં કિસાન ભાઈને તેનાને અસલી છટણી કરીને નાના નાના અને મોટા મોટા અલગ અલગ કરીને કિસાન ભાઈ તેનાને આસાનીથી મંડી તક લઈ જઈ શકે છે। તો કિસાન સાથીઓ એ વાત થઈ ટમાટરના જો મંડીની વાત છે અને તોડવાનો તરીકો, તો કિસાન ભાઈને ટમાટર તોડતા વખત ઘણી ધ્યાન રાખવી જોઈએ તાકી તીહુના બીજા આવવાળા ફૂલું બી નહીં કરવા જોઈએ અને તોડતા વખત તીનાને હાથે કેરેટમાં તોડવું જોઈએ અને એવા પ્લાસ્ટિકના નરમ બર્તનમાં નહીં તોડવા જોઈએ જાકી ત્યાં આપું તોકવા જઈએ અને જેવી રીતે ટોપલું નમી જાય શબ્દાઈ જાય છે તો તેની હારું ઇનાને કેરેટ બી કિસાન ભાઈને રાખવું જોઈએ। તો ઉપજ અગર દેખી જાય કિસાન ભાઈઓ તો ફસલની ઉપજ બુવાઈની વિધિ અને સમય પર ખાતર અને ઉર્વરક અને મીટી પરીક્ષણના આધાર પર કઈ પ્રકારના એવા પોષક તત્વ તેમાં દેખ્યા બાદમાં તીહુની ઉપજ, તીહુની દવા સેવા સાકરી પર નિર્ભર કરે છે અને ટમાટરની ઔષધ ઉપજ 300 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે। તો કિસાન સાથીઓ અસલી ઉત્પાદન તકનીક અને ઉન્નત પ્રભેદ અપનાવવા હારું 700 થી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે। તો કિસાન ભાઈઓ ભંડારણ, બજારમાં અગર માંગ કમ થવા પર ટમાટરને થોડા દનો તક આપણું ભંડારણ બી કરી શકીએ જેવી રીતે પરિપક્વ લીલા ફળોને 12

મસાલા ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં વેદિક કાલથી ચાલતો આવી રહ્યો છે. ખુશ્બુ પેદા કરવા હારું ચાઈ અને એવા કઈ પ્રકારના વ્યંજનમાં અદરકનો પ્રયોગ કર્યો જાય છે. ઔષધિના રૂપમાં શરદી ખાંસી ખૂનની કમી પથરી લીવર બળોતરી હારું અને પીળિયા બવાસીર અને વાયુ રોગીઓ હારું દવાના પ્રયોગમાં કર્યો જાય છે. ઉત્પાદન તકનીક. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી ગરમ અને આર્દ્ર જલવાયુવાળા સ્થાનોમાં કરી જાય છે. મધ્યમ વર્ષા બુવાઈના સમય પર અદરકની ગાંઠીઓ જમવા હારું ઘણીઓ જરૂરી રહેશે અને ઇહોની ખુદાઈના એક મહિનાથી પહેલું હુકેલા મોસમની જરૂરત પડે છે. ઓસત તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ગરમીઓમાં અને 35 ડિગ્રી સેલ્સિયસ વાળા જાપે સ્થાનો પર તીહુની ખેતી કરી જઈ શકે છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી બલય દોમટ જીનમાં જ્યાદા માત્રામાં જીવાશ્મ અને કાર્બનિક પદાર્થની માત્રાને તેઓ ભૂમિ સૌથી જ્યાદા ઉપયુક્ત રહેશે. ભૂમિનો જ્યાં પીએચ માન 5 થી લગાડીને 6 અને અસલ જળ નિકાસી વાળી ભૂમિ અદરકને ઉપજ હારું સૌથી અસલ માની જાય છે. ખેતરની તૈયારી. તો કિસાન સાથીઓ, માર્ચ અને એપ્રિલમાં ખેતરની ગહેરી જુતાઈ મીટી પલટવા વાળા હાલથી કરવાની બાદમાં ખેતરને ખુલ્લી ધૂપ હારું છોડી નાખવાનું. મહિના મહિનામાં ડિસ્ક હેરો યા રોટાવેટરથી જુતાઈ કરીને મીટીને ભૂરભૂરી બનાવી લેવાની. આખરી જુતાઈના સમય પર ઉર્વરકોને અનુસંચિત માત્રાનો પ્રયોગ કરવો જોઈએ અને શેષ ઉર્વરકોને ખડી ફસલમાં આલવા હારું વસાડી લેવાનું. તો કિસાન સાથીઓ, બીજની માત્રા. બીજ હારું અદરકના કંદોનો ચયન 6 થી 8 મહિનાની અવધિવાળી ફસલમાં પોદાને ચિહ્નિત કરીને કાપી લેવો જોઈએ. અસલી પ્રકંદના 2.5 થી લગાડીને 5 સેન્ટીમીટર લાંબા કંદ જીહુનો વજન 20-25 ગ્રામ તીનમાં કમથી કમ 3 ગાંઠીઓ રેવ્યો જોઈએ. પ્રવર્ધન હારું ઉપયોગમાં આપણું ઇની ગાંઠીઓને લઈ શકીએ. તો કિસાન સાથીઓ, બુવાઈનો સમય. અદરકની બુવાઈ દક્ષિણ ભારતમાં માનસૂન ફસલના રૂપમાં એપ્રિલ અને મઈમાં કરી જાય છે, ત્યાં ડિસેમ્બર મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જબકી ઉત્તર ભારતમાં અદરક અને શુષ્ક ક્ષેત્ર એક ફસલ છે, ત્યાં એપ્રિલથી જૂન મહિના તક બોવાઈ કરી જઈ શકે છે. સૌથી અસલ સમય જો રહેશે કિસાન ભાઈઓ 15 મઈથી લગાડીને 30 મઈ તક અને 15 જૂનની બાદમાં બોવાઈ કરવા પર કંદ હળવા લાગે છે. તો કિસાન સાથીઓ, પહાડી ક્ષેત્રમાં 15 માર્ચની આસપાસમાં બોવાઈ કરી જવાવાળી અદરકમાં સૌથી અસલ ઉત્પાદન મળે છે. બોવાઈની વિધિ અને બીજ અને ક્યારીનો અંતરાળ. તો કિસાન સાથીઓ, પ્રકંદોને 40 સેન્ટીમીટરના અંતરાળમાં ઓરવું જોઈએ. મેળિયા કુડા વિધિથી બોવાઈ કરવી જોઈએ અને પ્રકંદોને 5 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઓરવું જોઈએ. બાદમાં અસલ હાડેલું ગોબરનું ખાતર અને મીટીથી ઢાંકી દેવું જોઈએ. અગર રોપણ કરવો હોય તો કતારથી કતાર 30 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20 સેન્ટીમીટર તક રાખવી જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, પ્રકંદોને ઓરવાથું પહેલું મેનકોઝેબ મેટાલેક્ઝલ યા કાર્બોન્ડાઝીમની 3 ગ્રામ માત્રાને પ્રતિ લીટર પાણીના હિસાબથી ઘોળીને પ્રકંદોને 30 મિનિટ તક ડૂબાડીને રાખવું જોઈએ. શિંગડાનો પ્રભાવ. તો કિસાન સાથીઓ, અદરકને હલકી શિંગડામાં ખુલ્લામાં ઓરી ગઈ અદરકથી 25% જ્યાદા ઉપજ આલે છે અને કંદોની ગુણવત્તામાં ઉચિત બઢોતરી પાઈ જાય છે. પલવાર. તો કિસાન સાથીઓ, અદરકની ફસલમાં પલવાર બિસાડવાનું અને ઘણું હી લાભદાયક રહેશે. રોપવાના ટાઈમ પર તેનાને ભૂમિમાં તાપમાન નમીના સામંજસ્ય બનાવી રાખે

0: છે અને તેનાથી અંકુરણ ભી અસલ થાય છે, ખરપતવાર ભી એમાં નહીં નીકળે છે. તો કિસાન સાથીઓ, નિંદાઈ ગોડાઈ મીટી ચડાવવાનું પલવારના કારણ ખેતરમાં ખરપતવાર નહીં ઉગે છે, અગર ઉગે તો તેના નિકાલ દેવું જોઈએ. બે વારી નિંદાઈ ગોડાઈ અને 4-5 મહિના બાદ કરવી જોઈએ. જબકિ પૌધો 20-25 સેન્ટીમીટર લાંબો થઈ જાય અને પૌધાની આસપાસની પર મીટી ચડાવી દેવાની. પોષક તત્વોનો પ્રબંધન. તો કિસાન સાથીઓ, અદરક એક લાંબી અવધિની ફસલ છે અને તીહુની તીનથી પોષક તત્વોની જરૂરત પડે છે. ખેતરની તૈયારી કરતા વખત 250-300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી હળેલું ગોબરનું કમ્પોસ્ટ ખાતર ખેતરમાં સામાન્ય રૂપથી ફેલાવીને મેળવી નાખવું જોઈએ. નાઇટ્રોજન 75 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરની દરથી નાખવું જોઈએ. એના ઉર્વરકને વિઘટિત માત્રામાં આલવું જોઈએ અને તેનથી તેની ઉપર મીટીમાં 6 કિલોગ્રામ ઝીંક પ્રતિ હેક્ટર નાખવાથી ઉપજ અસલ મળે છે. ઉન્નતશીલ પ્રજાતિઓના નામો. તો કિસાન સાથીઓ, ઉન્નતશીલ પ્રજાતિઓ બેલા અદા, મોરન અદા, જાતિ અદા, કાશી અને નાના આકારના કંદ અને ઔષધિ ઉપયોગ હારું પ્રયુક્ત અસલ રહેશે. કેકી બાજાર, સ્થાનીય નાગાસિંહ જાદા રેશા અને સુગંધ હારું પ્રયુક્ત રહેશે. અને વીછી નાળિયા કિસ્મો 60 હુકેલો અદરક હારું બી મેસી કિસ્મ જ્યાદા ઉપજ હારું અસલ રહેશે. તો કિસાન સાથીઓ, ખુદાઈ. અદરકની ખુદાઈ લગભગ 8-9 મહિના રોપવાના બાદમાં મળી જાય છે અને પાયડા ધીરે ધીરે પીણા પડી હૂકવા લાગે અને એવા ટાઈમ પર અદરકની ખુદાઈ કરવી જોઈએ. ભંડારણ. તો કિસાન સાથીઓ, ભંડારણ હારું ઝેર અદરક કડી અને કમ કડવાહટ કમ રેશાવાળી ઓહે તો એવી અવસ્થામાં પરિપક્વાને બાદમાં અસલ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ઉપજ. તાજા હરા અદરકના રૂપમાં 100-150 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક અદરકનો ઉત્પાદન કિસાનભાઈને મળી જાય છે. તો કિસાનભાઈઓ, મેં હમણે તમને અદરકના બીજ ઉત્પાદન અને લગાડવાની તરકીબના બારામાં અને કઈ એવી ઉત્પાદન તકનીક અને ભૂમિનો ચુનાવ, ખેતરની તૈયારી અને બીજની માત્રા અને બુવાઈનો સમય અને બુવાઈની વિધિ અને બીજ ઉપચાર કરવાના તરીકા અને ભંડારણથી લગાડીને તીહની ઉપજ તક મેં તમને જાણકારી સાંભળાવી. પાકિસ્તાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાભી 90.8 FM છાવવાની આવાજ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપુ વાત્યો સાંભળી રહ્યા છે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની આગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપું હાગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવા વાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામોથી જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઇનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે, અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇના કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગળાન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારના કીટો અને રોગોની પકડમાં આવી જાય છે, અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે, અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતી ની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેની હારું આપણું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર ની નાખવાનું, અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપણું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તેના ભી આપણને કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં બચી શકે, અને તીહું અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેને હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાય જાય છે, અને એના રસાયણ યુક્ત કરી ની પકડવાનું. તેને હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકડવાની આપણે વાત કરી રહ્યા, અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે, અને તેનાને CAMGP ના તરફ છે, અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી ઇનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ ઇનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે, અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં ઇના ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અચાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી ઇના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો બી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે, અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારુંયો ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં બી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો બી એનો બનાવે છે, અને રીંગણાને આપું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે, અને એના પરિવાર જે સોલનેસી છે. અને તો કિસાન ભાઈઓ, ઇનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે, અને બીજું નામ એનું એમ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું કાફી અસલ ફાયદેમંદ રહેશે, એ કેવી બી જગામાં લાગી જાય છે. રીંગણાની ખેતી ગરમ મોસમમાં કરી જાય છે અને રીંગણા ગંભીર પાલા હારું અતિ સંવેદનશીલ છે. ફળોને પાકવાથી પહેલું ઇનાને ગરમ લાંબા મોસમની જરૂરત પડે છે. તો કિસાન સાથીઓ, તાપમાન 22-33 ડિગ્રી સેલ્સિયસ તક રહેવે તે ઇના હારું અસલી ફાયદેમંદ રહેશે અને કઈ તરહની મીટીમાં ભી ઇના રીંગણાની ખેતી કરી જઈ શકે છે. રીંગણાની ખેતી હારું આદર્શ મીટી ગહેરી જલવાયુ અને અસલ જળ નિકાસી વાળી જગા રહેવી જોઈએ. મીટીનો પીએચ માનમાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો 5.5 થી લગાડીને 6 તક રહેવું જોઈએ અને રીંગણાની ખેતી હારું યા અસલ ફાયદેમંદ રહેશે. રીંગણાની બુવાઈનો સમય, તો કિસાન ભાઈઓ રીંગણાની જો ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ મહિનામાં અને રવિની ફસલની બુવાઈ ઓક્ટોબર થી નવેમ્બરમાં થાય છે. પહાડિયામાં જો એપ્રિલ મહિનામાં બુવાઈ અને મઈ જૂનમાં એની રોપાઈ બીજની દર 375 થી 500 ગ્રામ પ્રતિ હેક્ટર રહેશે. તો કિસાન ભાઈઓ આપણે દેખવું જોઈએ કે રીંગણાને હારું ખેતરની તૈયારી કી કામ કરવાની. રીંગણાને ખેતરમાં પહેલું 2 વારી ખેડાઈ કરી દેવાની અને પહેલી જુતાઈની બાદમાં એનો અંતરાળ કરીને ફેરથી 4-5 વારી અસલી ખેડીને વખરદીને મીટીને ભૂરભૂરી કરી લેવાની અને એની બાદમાં 25-30 ટન અસલી ગોબરનું હળેલું ખાતરને પ્રતિ હેક્ટરના હિસાબથી એમાં મેળવી દેવાનું અને એની બાદમાં આપણે રીંગણાના રોપની તૈયારી કરવાની. તો કિસાન સાથીઓ, રીંગણાના રોપાઈ સીડલિંગ 8-10 સેન્ટીમીટરની ઊંચાઈ અને 2-3 અસલ પાયડાને હાથે જો પોદા રહેવા જોઈએ અને સીડલિંગનો કડો રહેવું ઘણું જરૂરી. રોપાઈ તો પહેલું કિસાન ભાઈને રીજ ફેરો પ્રણાલીથી તહત આપણ કરવું જોઈએ અને રોપાઈથી 4-6 દિન પહેલું પાણી રોકી નાખવાનું અને પોદાને સખ્ત કરી નાખવાનો. તો કિસાન સાથીઓ, સ્પેસિંગ મીટીની ઉર્વરકતા જલવાયુની સ્થિતિ અને કિસ્મો પર એમાં નિર્ભર કરે છે અને કેટલો સ્પેસિંગ એમાં રાખ્યો જાય. તો કિસાન સાથીઓ, લાંબા ફળવાળા કિસ્મો એમાં 60x60 પરો કરવાની અને ગોળ ફળવાળી કિસ્મો એમાં 75x75 સેન્ટીમીટર પર આપણ લગાડવાની. તો કિસાન સાથીઓ, એ વાત થાય કે આપણે પોદાની દૂરી અને હાવ ખાતર કેમ નાખવાનું. જૈવિક બેંગણની ખેતીમાં જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો જાય છે. તેની હારું ગોબરનું ખાતર, લીમડાની ખળી અને પાટલી અને વર્મી કમ્પોસ્ટનું ખાતર એમાં લાગે છે અને એવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને ફસલમાં લેવાનો તાકી ભૂમિ તૈયાર કરતા વખત ભી એનો ઉપયોગ કરવાનો. તો કિસાન ભાઈઓ, રીંગણામાં અગર પાણીની વ્યવસ્થા અગર દેખી જાય તો ઉતલી જેડવાળી ફસલોમાં ઘડી ઘડી પાણીની જરૂરત પડે છે અને ગરમીના મોસમમાં 3-4 દિનના અંતરાલ પર કિસાન ભાઈને પાણી ફેરતું રહેવાનું અને શરદીને જો ટાઢના મોસમમાં 12-15 દિનના અંતરાલ પર રીંગણામાં પાણી આલતું રહેવાનું. તો કિસાન સાથીઓ, એન્ટર કલ્ચર આમતોર પર મેન્યુઅલ નિરાઈ કરી જાય છે અને હાર્વેસ્ટિંગ યીલ્ડ કિસાન ભાઈઓ જે રીંગણાના પોદામાં ફળ અસલ આકારમાં મળવા લાગી જાય તો એનાને કાટ્યા જાય છે ઉપરથા. તો કિસાન સાથીઓ, એના ડાંખલા ફૂટે છે અને ફળના સતા પર સમજદાર અને સમજદાર દેખાઈ દેશે. એનાને ઉપરથી કાપી નાખવાનું. તો કિસાન ભાઈ, એનથી એવો નિષ્કર્ષ નીકળે કે આધુનિક કિસાનોને જૈવિક ખેતી રીંગણાની કરવાની જરૂરત છે કેમ કે રીંગણામાં પોષક તત્વોની માત્રા ભી અસલ પાઈ જાય છે અને રીંગણા ખનીજથી ભરપૂર છે અને તેનથી રીંગણાની માંગ જ્યાદા લાગી રહી છે અને રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાંથી એક છે. એનાને ઉગાડવું ભી ઘણું આસાન છે અને ફૂલ આવવાના સમય પર બીમારી અને કીટોથી વસાડવા હારું ગાયનું મૂત્ર, પંચગવ્યા, વર્મી કમ્પોસ્ટ અને સાહ આદિ ચીજનો છિડકાવ કરીને રોગો અને કીટોથી આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ કેમ કે એ પૂર્ણરૂપથી જૈવિક છે. એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની. तो किसान भाई यहाँ तक कि आपन पतो ये रेवज हुई कि रींगणा ने लोग विदेशों में पाउडर ना रूप में भी इनो इस्तेमाल करे से अने मेडिसिन ना रूप में भी यू दवा में भी यू काम आवे से। तो साथियों जैविक खेती में कीट अने रोगों नो सही उपचार नी खोज नी जरूरत से अने फ्यूचर में आवाला समय में बाकी थोड़ा पिंचेस जोई से अने शुरुआती में जैविक खेती अपनावानी केम की शुरुआती में थोड़ो यील्ड अने इफेक्ट आवे से अने बाकी असल यील्ड थी आपन लाभ मळे से। जैविक खेती थी जैविक खेती में आपड़ा जो लाभ थाय से इनी हाथे हाथे पर्यावरण अने लोगों नो भी काफी इन थी लाभ मळे से। ये काफी फायदो करे से जैविक अने इना हारू जैविक खेती अपनावी अने आपड़ा समाज अने पर्यावरण थी आपू केमिकल मुक्त राखी सकी। तो किसान साथियों मैं तमन आज रींगणा नी जैविक खेती नी आज नी जरूरत केम से तीना बारा मा जानकारी हमलावी। तो किसान साथियों तम जरूर मैं तमने जैविक खेती ना महत्व ना बारा मा अने रींगणा ना क्वालिटी नो जो परिचय करायो अने रींगणा नी बुवाई कयना टाइम पर करवी अने इना थी आपने जैविक उगाड़ी ने कीकम आपू इन पकड़ी सकी अने इना रोगों नी रोकथाम आपू कीकम करी सकी अने इनमा केतरा दिन मा पानी आलवानो एवियो एवियो मैं तमन कई असल असल जानकारी हमलावियो। तो किसान भाईओ जरूर तमो ये मारी वात हामळी अने तमो आपड़ा खेतर मा खेती करजो। तो किसान भाईओ खेती नो खोळो से अने दाड़की नो दोड़ो से। तो किसान साथियों हाव कमताड़ा मोने इजात आलजो अने तमो असल असल खेती नी वात वाड़ी नी वातियो हामळवा हारू तमो जरूर हामळता रहेजो। सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या व्हील 90.8 एफएम जावानी आवाज।
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબવાની આવાજ પર।
1: किसान साथियों હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી। તો કિસાન સાથીઓ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી હમળાવી રહ્યો છે।

0: શિમલા મરસ નું જો ઉત્પાદન પાલીહાઉસ માં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમ માં જ્યાદા થી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે. તો કિસાન સાથીઓ, બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગુણો તક કિસાન ભાઈને લાભ મળે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનું પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં, મોટા શહેરોમાં, હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે. જ્યાં લાભ આલવા વાળી ફસલ છે અને એનો ગુણવત્તા વાળો ઉત્પાદન કેવળ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે. પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો રાખી શકી. તો કિસાન સાથીઓ, રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19 નતાશા ટોરકલ મહાભારત તન્વી પ્લસ બચાટા. તો કિસાન સાથીઓ, પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણા ફિએસ્ટ નન 20-30 અને 30-20 ઓરેવેલો યુ એસ 26 પર્સિલિયા અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા ભારત કેલિફોર્નિયા વન્ડર ગ્રીન ગોલ્ડ. તો કિસાન સાથીઓ, તાપમાન અને આદ્રતા, શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે. એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે. પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 થી મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે. એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 ઉપયુક્ત માન્ય જશે. અપેક્ષિત આદ્રતા 75-80% વાંછિત રહેશે. નવસરી તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે. નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે. ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચજનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમ કે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌથી પહેલો પોટ્રેને પ્રોટ્રેને સાફ પાણીથી ધોઈને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રોટ્રેનો નિર્જલીકરણ કરવો જોઈએ અને તેની બાદમાં પ્રોટ્રેમાં વર્મી કુલાઇટ પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રો ટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વિશ્વમાં વસોવસમાં નાખવું જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના જાહેરાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ હારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એને હારું બીજાની બાદમાં પ્રો ટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર 2-3 દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 1%, યાની કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યત 30-35 દિનની બાદમાં પૌધો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રોટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતિ પૌધોની જેડીઓ મીટીને અંદર ભીમાઈથીઓ ભરાઈ જાય છે અને પૌધો નીકળવા હારું જેડીઓ તૂટવાનો ખતરો બનેલો રહેશે અને પ્રોટ્રેને લાકડી અને લોહાના સ્ટેન્ડ પર રાખ્યો જાય છે. તો કિસાન સાથીઓ, રોપાઈ હારું ક્યારીઓ તૈયાર કરવાનો, જો પોધો બદલવા હારું યોગ્ય થઈ ગયો હોય અને તેના હારું સૌથી પહેલું પાલી હાઉસમાં ક્યારીઓ અસલી તરથી તૈયાર કરવો જોઈએ. તેના હારું 1 મીટર સોડી 30 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવ્યો જોઈએ. ક્યારીઓની લંબાઈ પાલી હાઉસના આકાર પર નિર્ભર કરે છે. ક્યારીઓ બનાવતા વખત 2 ક્યારીઓમાં અને 2 ક્યારીઓના જો 20માં 30 સેન્ટીમીટરનો આંતરો રાખવો જોઈએ. તેનાથી કર્ષણ કામોની સુવિધા થઈ જાય છે. તૈયાર ક્યારીઓના રોપવાના 2 દન પહેલું નિર્જીકરણ કરી જાય છે. તેના હારું કાંસની પ્લેટ પેટ્રી ડીશમાં 8-10 ગ્રામ પોટેશિયમ પરમેંગનેટના ક્રિસ્ટલ નાખ્યા જાય છે. પૂરી બેડના પોલિથીનથી ઢાંકીને ઇનાન ઢાંક નાખવાનો. તેની બાદમાં હરેક પેટ્રી ડીશમાં 5-7 મિલીલીટર ફોર્મેલિન નાખ્યો જઈ શકે છે. તેનાથી તુરંત ગેસ નકળે છે. તેનાથી મિટ્ટીમાં ઉપસ્થિત હાનિકારક સૂક્ષ્મજીવ ખતમ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, મેં તમને આજ પોલી હાઉસમાં શિમલા મિર્ચના ઉત્પાદનના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી અને એવી ખેતીવાડીની અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાવીલ 90.8 FM છાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ આર જે કમતા ડામોરને ઇજાત આલજો. અને
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સબ્જી વર્ગીય ખેતીની. એનામાં આપણી ટમાટરની, અદરકની, બેંગન અને શિમલા મિર્ચની તકનીકી ખેતીની બધી વાતો આજ આપણી એના કાર્યક્રમમાં સાંભળ્યું. કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, તેની સમસ્યાઓ અને એના સમાધાનની વાતો પણ લઈને હાજર થતા રહી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું બસે એટલી વાત. કેમ કે હાલ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહીતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM પર.
2: झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 FM आपरो रेडियो आपरी बातें.

સંપર્કમાં ની આવવા જોઈએ. તેની હારું આપણે ટેકો આલીને તાર બાંધીને તેના ઉપર ટાંગવા પડે છે. તો કિસાન સાથીઓ, તેના ફળ સ્વરૂપ ફો હાડેબીની અને એવી કઈ પ્રકારની સમસ્યાઓ તેમાં નહીં આવે છે. ટેકો આલવા હારું રોપાઈના 30 થા લગાડીને 45 દિનની બાદમાં વાહડા યા ફિર લાકડાના જો ડંડા છે તેના લાકડાના ડંડાથી તેની ઊંચાઈ પર તાર બાંધીને પૌધાને હુતળીની સહાયતાથી આપું. એક તરફથી તેમાં અસલ ગુણવત્તા વાળું જો ટમાટર રહેશે તેમાં વેલાને આપું તેની ઉપર સલાડી શકી, તાકી જેત્રી બી ફસલ જો કિસમે છે તેની ગુણવત્તાના આધાર પર ટમાટર છે તેનું ઉત્પાદન બી તેના સહી મળી શકે. તો કિસાન સાથે તોડાઈ તો ઓગસ્ટમાં રોપેલા જો પૌધા હે ટમાટરના તીનમાં ઓક્ટોબરમાં ફળ આવવા લાગે છે અને ફસલ 75 દિનથી લગાડીને 100 દિનોમાં તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. જેર ફળનો રંગ હલકો રાતો થવા ચાલુ થઈ જાય અને એની અવસ્થામાં ફળોની તોડાઈ કરી લેવાની. નજદીકી બજાર મતલબ મેરે આપણે જો બજાર પડે છે તીનમાં મોકલવા હારું અસલી પાકેલા ફળોની તોડાઈ કરવી જોઈએ. જે પૂરી તરહથી પક્કા થઈ ગયા હોય પરિપક્વ તીના બોલે છે અને અસલી થઈ ગયા તીના આપણે તોડીને તીના આપણું માર્કેટ તક લઈ જઈ શકીએ. તો કિસાન સાથીઓ, ટમાટરનો ઉત્પાદન તકનીકી નેટ શેડના અંતર્ગત બી કરી શકે અને ગરમીના દિનોમાં શંકર ટમાટર નેટ શેડમાં આસાની થા ઉગાડી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એના હારું 35% વાળી નેટ શેડનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, નેટ શેડના અંતર્ગત જો ક્યારીઓથી ક્યારીઓની જો દૂરી હે 80 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 40x60 સેન્ટીમીટર રાખવી પડે છે. શરૂઆતી સ્તર પર એન અને કે પ્રત્યેકની 50 કિલોગ્રામ અને પી પોટાસ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી નાખી જાય છે અને ફર્ટિગેશનના સમય પર કિસાન ભાઈઓ એન અને કે પ્રત્યેકની જો 200 કિલોગ્રામ માત્રા ખુદા તરીકાથી આલવી પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસના અંતર્ગત ટમાટરની ઉન્નત ઉત્પાદન તકનીક કિકમ કરે છે તો તેની જાણકારી બી થોડી સાંભળી. તો જો સુમાહના દિનોમાં જો વરસાદના મોસમમાં પાલી હાઉસના અંતર્ગત ઇન્ડિટર્મિનેટ પ્રકારથી શંકર ટમાટર બી ઓરી શકી. તેના હારું મીટીમાં દેશી ખાતર કમ્પોસ્ટ કાયર મજ્જા અને રેતનો જો મિશ્રણ છે 2:1:1 એના મિશ્રણ કરીને એનો ઉપયોગ આપણું કરી શકીએ. શરૂઆતમાં એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલીથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ.

હરેક 16 પંક્તિઓ પર ટ્રેપ ફસલના રૂપમાં અને એક પંક્તિ ગેંદા લગાડવા જોઈએ. એક ઓળમાં ગેંદા લગાડવા જોઈએ અને જેવી રીતે આપણું ઓળિયા કાઢી થોવરના. તો કિસાન સાથીઓ, જરૂરત પડવા પર લીમડાના બીજનો અર્ક 5% યા NPHV 250 મિલીલીટર પ્રતિ હેક્ટર, ઇમામેક્ટિન બેન્ઝોએક્ટ 5 SG 1 ગ્રામ 2 લીટર, સ્પેનોસેડ 50 SC 1 મિલીલીટર 4 લીટર યા ડેલ્ટા મેથ્રીન 2.5 EC 1 મિલીલીટર પાણીનો ઇસ્તેમાલ કરવાનો. તેથી આપણું એનું નિયંત્રણ કરી શકીએ. અને કિસાન સાથીઓ, બીજો રોગ છે સફેદ મક્ખી, અંગ્રેજીમાં એના વ્હાઇટ ફ્લાય ના નામથી જાણે છે. યા કીટ પાયડાનો રોગ સૂઈ જાય છે અને વાયરસ જનિત રોગોનો પ્રસાર કરે છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું રોપાયતું પહેલું પૌધાની જેડીને 1/2 ઘંટા હારું ઇમિડા ક્લોરોપીડ 1 મિલીલીટર 3 લીટર પાણીમાં ઘોળીને એનાને ડૂબાડી રાખવાનો. નવસરીમાં 4 મેશની નાયલોન કસકડાની નેટને ઢાંકીને રાખવાનો. કિસાન સાથીઓ, લીમડાનો અર્ક 4% યા ડાયમિથોએટ 30 EC 2 મિલીલીટર યા મિથાઇલની ડેમિટોન 30 EC 2 મિલીલીટર અને પ્રતિ લીટર પાણીના હિસાબથી મેળવીને છંટકાવ કરવાથી આપણું એના પર નિયંત્રણ કરી શકીએ. ટમાટરની ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ. તો કિસાન સાથીઓ, ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ લગાતાર ઉપજ લેવા હારું, અનુકૂળ સ્થિતિને બનાવી રાખવા હારું, સંરક્ષિત સંરચના અને જ્યાદા યા કમ લાગતના પાલી હાઉસ, નેટ હાઉસને ટનલ, સુરંગ આદિ કિસાનો હારું ઉપયોગી છે. ઉન્નત ખેતી હારું સ્થાન સુલભ રહેવો જોઈએ, જ્યાંતર પર્યાપ્ત ધોળ આવતી હોય અને પાણી ભેળું નિથાવું જોઈએ. કિસાન સાથીઓ, રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0% થી જ્યાદા રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ, હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છંટકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની અને હાવ ઇહુની તોડાઈ. ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ, જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા દિનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે. અગર આસપાસના બજારમાં અગર કિસાન ભાઈઓને વેચવું હોય તો ફળ પાકવાથી પહેલું તોડ લેવા જોઈએ અને એનાને શેટી બજારમાં લઈ જવા હોય તો કિસાન ભાઈ એનાને કેરેટમાં ભરીને 1/2 કાસા, જો પૂરી તરહથી ટમાટર બની ગયો હોય અને તેના બીજ પક્કા થઈ ગયા હોય એવી અવસ્થામાં કિસાન ભાઈને તેનાને અસલી છટણી કરીને નાના નાના અને મોટા મોટા અલગ અલગ કરીને કિસાન ભાઈ તેનાને આસાનીથી મંડી તક લઈ જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ટમાટરના, જો મંડીની વાત થઈ અને તોડવાનો તરીકો. તો કિસાન ભાઈને ટમાટર તોડતા વખત ઘણી ધ્યાન રાખવી જોઈએ, તાકી તીહુના બીજા આવવાળા ફૂલું બી નહીં કરવા જોઈએ અને તોડતા વખત તીનાને હાથે કેરેટમાં તોડવું જોઈએ અને એવા પ્લાસ્ટિકના નરમ બર્તનમાં નહીં તોડવા જોઈએ, જાકી ત્યાં આપું તોકવા જઈએ અને જેવી રીતે ટોપલું નમી જાય, શબ્દાઈ જાય છે, તો તેની હારું ઇનાને કેરેટ બી કિસાન ભાઈને રાખવું જોઈએ. તો ઉપજ અગર દેખી જાય કિસાન ભાઈઓ, તો ફસલની ઉપજ, બુવાઈની વિધિ અને સમય પર ખાતર અને ઉર્વરક અને મીટી પરીક્ષણના આધાર પર કઈ પ્રકારના એવા પોષક તત્વ તેમાં દેખ્યા બાદમાં તીહુની ઉપજ, તીહુની દવા સેવા સાકરી પર નિર્ભર કરે છે. અને ટમાટરની ઔષધ ઉપજ 300 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે. તો કિસાન સાથીઓ, અસલી ઉત્પાદન તકનીક અને ઉન્નત પ્રભેદ અપનાવવા હારું 700 થી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન ભાઈઓ, ભંડારણ. બજારમાં અગર માંગ કમ થવા પર ટમાટરને થોડા દિનો તક આપણું ભંડારણ બી કરી શકીએ. જેવી રીતે પરિપક્વ લીલા ફળોને 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 30 દિનો તક કિસાન ભાઈ ઇનાને
આરામથી આવી

0: सके जहां पर तीनों 4.5 डिग्री सेंटीग्रेड तापमान पर 40 दिनों तक इनान रखी जा सके से। तो किसान साथियों 10 दिनों तक इनान रखी जा सके से। तो इन्होंने उपरोक्त भंडारण टाइम पर अपेक्षित आर्द्रता 65-70% तक इन्होंने रेवी जोई। तो किसान साथियों मैं आज तमोने टमाटर की खेती करवानी कई प्रकार की घनी एवी जानकारी हामलावियो अने एवी खेतीवाड़ी की असल असल जानकारी हामलवा हारु तमो हामलता रहेजो रेडियो टंटा भील 90.8 FM झाबुआनी आवाज।
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર,
1: તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ
2: ખેતીવાડી,
1: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર। તો સાલો કિસાન ભાઈઓ હવ હામળી આપું આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડ લાડિયા પૈણે અને તેમાં જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થાય હું કાર્યક્રમ ખેતીવાડીમાં।

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાત્યો સાંભળવાના છે અદરક એટલે આદાની ખેતીના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ બજારમાં હાવ આદાની જો માંગ વળી ગઈ છે, ઇનાન ભાલતું જાય આપુન આદાની ખેતી કરવું જોઈએ થોડી ઘણી, અને એ બધી વાતો હું હાવ તમારી વસમાં લઈને આવી ગયો છે અને વતાડે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો કમતાજી આવો અને આપણા છાપવા જિલ્લાના કિસાન ભાઈઓને અદરક એટલે આદાની ખેતીના બારામાં અસલ વાતો વતાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અદરકની બીજ ઉત્પાદન તકનીકના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. કિસાન ભાઈઓ, અદરક મુખ્ય રૂપથી ગરમ જળવાયુ ક્ષેત્રની ફસલ છે. એનો પ્રયોગ પ્રાચીન કાલથી મસાલા અને તાજી સબ્જી અને ઔષધિના રૂપમાં ચાલતો આવી રહ્યો છે. હમણે અદરકનો ઉપયોગ સજાવટી પૌધાના રૂપમાં ભી કર્યો જવા લાગ્યો છે, કેમ કે અદરકના કંદ કઈ પ્રકારના રંગના રહેશે. અદરકની કરીબ 150 પ્રજાતિઓ છે અને ભારતમાં અદરકની ખેતીનું ક્ષેત્રફળ 1,36,000 હેક્ટર છે અને તેઓ ઉત્પાદિત મસાલાની જો ફસલોની એક પ્રમુખ છે. ભારતમાં એહુની ખેતી કેરળ, ઓડિશા, અસમ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં મુખ્ય વ્યવસાયિક ફસલના રૂપમાં કર્યો જઈ રહ્યો છે. કેરળ રાજ્ય દેહમાં જો કેરળ રાજ્ય દેશમાં અદરક ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ઇહોનો આવે છે અને ઇહોની ઉપયોગિતા. તો કિસાન સાથીઓ, અદરકનો પ્રયોગ મસાલા, ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં વેદિક કાલથો ચાલતો આવી રહ્યો છે. ખુશ્બુ પેદા કરવા હારું ચાઈ અને એવા કઈ પ્રકારના વ્યંજનમાં અદરકનો પ્રયોગ કર્યો જાય છે. ઔષધિના રૂપમાં શરદી, ખાંસી, ખૂનની કમી, પથરી લીવર, બળોતરી હારું અને પીળિયા બવાસીર અને વાયુ રોગીઓ હારું દવાના પ્રયોગમાં કર્યો જાય છે. ઉત્પાદન તકનીક. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી ગરમ અને આદ્ર જલવાયુવાળા સ્થાનોમાં કરી જાય છે. મધ્યમ વર્ષા બુવાઈના સમય પર અદરકની ગાંઠીઓ જમવા હારું ઘણીઓ જરૂરી રહેશે અને ઇહોની ખુદાઈના 1 મહિના તો પહેલું હુકેલા મોસમની જરૂરત પડે છે. ઔષધ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ગરમીઓમાં અને 35 ડિગ્રી સેલ્સિયસ વાળા જાપે સ્થાનો પર તીહુની ખેતી કરી જઈ શકે છે. ભૂમિનો સુનાવ. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી બલય દોમટ જીનમાં જ્યાદા માત્રામાં જીવાશ્મ અને કાર્બનિક પદાર્થની માત્રાને તેઓ ભૂમિ સૌથી જ્યાદા ઉપયુક્ત રહેશે. ભૂમિનો જ્યાં પીએચ માન 5 થી લગાડીને 6 અને અસલ જળ નિકાસી વાળી ભૂમિ અદરકને ઉપજ હારું સૌથી અસલ માની જાય છે. ખેતરની તૈયારી. તો કિસાન સાથીઓ, માર્ચ અને એપ્રિલમાં ખેતરની ગહેરી જુતાઈ મીટી પલટવા વાળા હાલથી કરવાની બાદમાં ખેતરને ખુલ્લી ધૂપ હારું છોડી નાખવાનું. મહિના મહિનામાં ડિસ્ક હેરોયા રોટાવેટરથી જુતાઈ કરીને મીટીને ભૂરભૂરી બનાવી લેવાની.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજ નીકળીમાં આપું વાત્યો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની અગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓ ને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપણું હાગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામોથો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઇનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે, અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇનાને કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગલાન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારના કીટો અને રોગોની પકડમાં આવી જાય છે, અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે, અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતી ની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેની હારું આપણું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર નહીં નાખવાનું, અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપણું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તેના ભી આપણને કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં બચી શકે, અને તીહું અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેની હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાયા જાય છે, અને એના રસાયણ યુક્ત કરી નહીં પકાડવાનું. તેની હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકાડવાની આપણે વાત કરી રહ્યા, અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે, અને તેનાને CAMGP ના તરફ છે, અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી ઇનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ ઇનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે, અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં ઇનાનો ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અસાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી ઇના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો ભી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે, અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારુઈઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં ભી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો ભી એનો બનાવે છે, અને રીંગણાને આપણું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે, અને એના પરિવાર જે સોલનેસી છે. અને તો કિસાન ભાઈઓ, એનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે, અને બીજું નામ એનું એમ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું કાફી અસલ ફાયદેમંદ રહેશે, યો કેવી બી જગામાં લાગી જાય છે. રીંગણાની ખેતી ગરમ મોસમમાં કરી જાય છે અને રીંગણા ગંભીર પાલા હારું અતિ સંવેદનશીલ છે. ફળોને પાકવાથી પહેલું ઈનાને ગરમ લાંબા મોસમની જરૂરત પડે છે. તો કિસાન સાથીઓ, તાપમાન 22-33 ડિગ્રી સેલ્સિયસ તક રહેવે તે ઈના હારું અસલી ફાયદેમંદ રહેશે અને કઈ તરહની મીટીમાં ભી ઈના રીંગણાની ખેતી કરી જઈ શકે છે. રીંગણાની ખેતી હારું આદર્શ મીટી ગહેરી જલવાયુ અને અસલ જળ નિકાસી વાળી જગા રહેવી જોઈએ. મીટીનો પીએચ માનમાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો 5.5 થી લગાડીને 6 તક રહેવું જોઈએ અને રીંગણાની ખેતી હારું ઈયા અસલ ફાયદેમંદ રહેશે. રીંગણાની બુવાઈનો સમય, તો કિસાન ભાઈઓ રીંગણાની જો ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ મહિનામાં અને રબીની ફસલની બુવાઈ ઓક્ટોબર થી નવેમ્બરમાં થાય છે. પહાડિયામાં જો એપ્રિલ મહિનામાં બોવાઈ અને મઈ જૂનમાં એની રોપાઈ બીજની દર 375 થી 500 ગ્રામ પ્રતિ હેક્ટર રહેશે. તો કિસાન ભાઈઓ આપણે દેખવું જોઈએ કે રીંગણાને હારું ખેતરની તૈયારી કી કામ કરવાની. રીંગણાને ખેતરમાં પહેલું 2 વારી ખેડાઈ કરી દેવાની અને પહેલી જુતાઈની બાદમાં એનો અંતરાળ કરીને ફેરથી 4-5 વારી અસલી ખેડીને વખરદીને મીટીને ભૂરભૂરી કરી લેવાની અને એની બાદમાં 25-30 ટન અસલી ગોબરનું હળેલું ખાતરને પ્રતિ હેક્ટરના હિસાબથી એમાં મેળવી દેવાનું અને એની બાદમાં આપણે રીંગણાના રોપની તૈયારી કરવાની. તો કિસાન સાથીઓ રીંગણાના રોપાઈ સીડલિંગ 8-10 સેન્ટીમીટરની ઊંચાઈ અને 2-3 અસલ પાયડાને હાથે જો પોદા રહેવા જોઈએ અને સીડલિંગનો કડો રહેવું ઘણું જરૂરી. રોપાઈ તો પહેલું કિસાન ભાઈને રીજ ફેરો પ્રણાલીથી તહત આપણે કરવું જોઈએ અને રોપાઈથી 4-6 દિન પહેલું પાણી રોકી નાખવાનું અને પોદાને સખ્ત કરી નાખવાનો. તો કિસાન સાથીઓ સ્પેસિંગ મીટીની ઉર્વરકતા, જલવાયુની સ્થિતિ અને કિસ્મો પર એમાં નિર્ભર કરે છે અને કેટલો સ્પેસિંગ એમાં રાખ્યો જાય. તો કિસાન સાથીઓ લાંબા ફળવાળા કિસ્મો એમાં 60x60 પરો કરવાની અને ગોળ ફળવાળી કિસ્મો એમાં 75x75 સેન્ટીમીટર પર આપણ લગાડવાની. તો કિસાન સાથીઓ એ વાત થઈ કે આપણે પોદાની દૂરી અને હાવ ખાતર કેમ નાખવાનું. જૈવિક બેંગણની ખેતીમાં જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો જાય છે. તેની હારું ગોબરનું ખાતર, લીમડાની ખળી અને પાટલી અને વર્મી કમ્પોસ્ટનું ખાતર એમાં લાગે છે અને એવા જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ફસલમાં લેવાનો તાકી ભૂમિ તૈયાર કરતા વખત બી એનો ઉપયોગ કરવાનો. તો કિસાન ભાઈઓ રીંગણામાં અગર પાણીની વ્યવસ્થા અગર દેખી જાય તો ઉતલી જેડવાળી ફસલોમાં ઘડી ઘડી પાણીની જરૂરત પડે છે અને ગરમીના મોસમમાં 3-4 દિનના અંતરાળ પર કિસાન ભાઈને પાણી ફેરતું રહેવાનું અને શરદીને જો ટાઢના મોસમમાં 12-15 દિનના અંતરાળ પર રીંગણામાં પાણી આલતું રહેવાનું. તો કિસાન સાથીઓ એન્ટર કલ્ચર આમતોર પર મેન્યુઅલ નિરાઈ કરી જાય છે અને હાર્વેસ્ટિંગ યીલ્ડ કિસાન ભાઈઓ જે રીંગણાના પોદામાં ફળ અસલ આકારમાં મળવા લાગી જાય તો એનાને કાટ્યા જાય છે ઉપરથા. તો કિસાન સાથીઓ એના ડાંખલા ફૂટે છે અને ફળના સતા પર સમકદાર અને સમકદાર દેખાઈ દે છે, એનાને ઉપરથી કાપી નાખવાનું. તો કિસાન ભાઈ એમથી ગયો નિષ્કર્ષ નીકળે કે આધુનિક કિસાનોને જૈવિક ખેતી રીંગણાની કરવાની જરૂરત છે કેમ કે રીંગણામાં પોષક તત્વોની માત્રા બી અસલ પાઈ જાય છે અને રીંગણા ખનિજથી ભરપૂર છે અને તેમથી રીંગણાની માંગ જ્યાદા લાગી રહી છે અને રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી સબ્જીમાંથી એક છે. એનાને ઉગાડવું બી ઘણું આસાન છે અને ફૂલ આવવાના સમય પર બીમારી અને કીટોથી વસાડવા હારું ગાયનું મૂત્ર, પંચગવ્યા, વર્મી કમ્પોસ્ટ અને સાહ આદિ ચીજનો છિડકાવ કરીને રોગો અને કીટોથી આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ કેમ કે એ પૂર્ણ રૂપથી જૈવિક છે. એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની. तो किसान भाती आ तक की आपन पतो ये रेवज होई कि रींगणा ने लोग विदेशों में पाउडर ना रूप में भी इनो इस्तेमाल करे से अने मेडिसिन ना रूप में भी यू दवा में भी यू काम आवे से। तो साथियों जैविक खेती में कीट अने रोगों नो सही उपचार नी खोज नी जरूरत से अने फ्यूचर में आवाला समय में बाकी थोड़ा पिंचेस जोई से अने शुरुआती में जैविक खेती अपनावानी केम की शुरुआती में थोड़ो यील्ड अने इफेक्ट आवे से अने बाकी असल यील्ड थी आपन लाभ मळे से। जैविक खेती थी जैविक खेती में आपड़ा जो लाभ थाय से एनी हाथे हाथे पर्यावरण अने लोगों नो भी काफी इन थी लाभ मळे से। ये काफी फायदो करे से जैविक अने इना हारू जैविक खेती अपनावी अने आपड़ा समाज अने पर्यावरण थी आपु केमिकल मुक्त राखी सकी। तो किसान साथियों मैं तमन आज रींगणा नी जैविक खेती नी आज नी जरूरत केम से तीना बारा मा जानकारी हमलावी। तो किसान साथियों तम जरूर मैं तमने जैविक खेती ना महत्व ना बारा मा अने रींगणा ना क्वालिटी नो जो परिचय करायो अने रींगणा नी बुवाई कयना टाइम पर करवी अने इना थी आपनु जैविक उगाड़ी ने की कम आपु इनन पकड़ी सकी अने इना रोगों नी रोकथाम आपु की कम करी सकी अने इनमा केतरा दिन मा पानी आलवानु एवियो एवियो में तमन कई असल असल जानकारी हमलावियो। तो किसान भाईओ जरूर तमो ये मारी बात हामळी अने तमो आपड़ा खेतर मा खेती करजो। तो किसान भाईओ खेती नो खोळो से अने दाड़की नो दोड़ो से। तो किसान साथियों हाव कमताड़ा मोने जतालजो अने तमो असल असल खेती नी वात वाड़ी नी वातियो हामळवा हारू तमो जरूर हामळता रहेजो। सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या व्हील 90.8 एफएम जाबवानी आवाज।
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
0: તમુ હામળી રહેશે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબવાની આવાજ પર।
1: किसान साथियों હું આરજે કમતા ડામોર અને તમ હામળી રહેશે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી। તો કિસાન સાથીઓ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી હમળાવી રહ્યો છે। તો કિસાન સાથીઓ શિમલા મરસનું જો ઉત્પાદન પાલી હાઉસમાં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે। તો કિસાન સાથીઓ બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગુણો તક કિસાન ભાઈને લાભ મળે છે। તો કિસાન સાથીઓ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનું પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં મોટા શહેરોમાં હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે। યા જ્યાદા લાભ આલવાવાળી ફસલ છે અને એનો ગુણવત્તાવાળો ઉત્પાદન કેવલ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે। પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો રાખી શકી। તો કિસાન સાથીઓ રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19 નતાશા ટોરકલ મહાભારત તનવી પ્લસ બચાટા। તો કિસાન સાથીઓ પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણ ફિએસ્ટ નન 20-30 અને 30-20 ઓરેવેલો યુ એસ 26 પર્સિલિયા અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા ભારત કેલિફોર્નિયા વન્ડર ગ્રીન ગોલ્ડ। તો કિસાન સાથીઓ તાપમાન અને આદ્રતા શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે। એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે। પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 થી મિટ્ટીનો તાપમાન ઉપયુક્ત રહેશે। એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 ઉપયુક્ત માન્ય જશે। અપેક્ષિત આદ્રતા 75-80% વાંછિત રહેશે। નવસરી તૈયાર કરવાનું તો કિસાન સાથીઓ 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે। નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે। ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચ જનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમ કે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રોટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌ પહેલો પ્રોટ્રેને સાફ પાણીથી ધોવીને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રોટ્રેનો નિર્જલીકરણ કરવો જોઈએ અને તેની બાદમાં પ્રોટ્રેમાં વર્મી કુલાઇટ પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રોટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વિશ્વમાં વસોવસમાં નાખવું જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના જાહેરાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ હારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એને હારું બીજાની બાદમાં પ્રોટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર 2 યા 3 દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 નો 1% યાને કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યતઃ 30 થી 35 દિનની બાદમાં પૌધો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રોટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતિ પૌધોની જેડીઓ મિટ્ટીને અંદર ભીમાઈથીઓ ભરાઈ જાય છે અને પૌધો નીકળવા હારું જેડીઓ તૂટવાનો ખતરો બનેલો રહેશે અને પ્રોટ્રેને લાકડી અને લોહાના સ્ટેન્ડ પર રાખ્યો જાય છે. તો કિસાન સાથીઓ, રોપાઈ હારું ક્યારીઓ તૈયાર કરવાનો? જો પૌધો બદલવા હારું યોગ્ય થઈ ગયો હોય અને તેના હારું સૌ પહેલું પાલી હાઉસમાં ક્યારીઓ અસલી તરહથી તૈયાર કરવી જોઈએ. તેના હારું 1 મીટર સોડી 30 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવ્યો જોઈએ. ક્યારીઓની લંબાઈ પાલી હાઉસના આકાર પર નિર્ભર કરે છે. ક્યારીઓ બનાવતા વખત 2 ક્યારીઓમાં અને 2 ક્યારીઓના જો 20માં 30 સેન્ટીમીટરનો આતરો રાખવો જોઈએ. તેનથી કરસણ કામોની સુવિધા થઈ જાય છે. તૈયાર ક્યારીઓના રોપાતના 2 દિન પહેલું નિર્જીકરણ કરી જાય છે. તેના હારું કાંસની પ્લેટ પેટ્રી ડીશમાં 8 થી 10 ગ્રામ પોટેશિયમ પરમેંગનેટના ક્રિસ્ટલ નાખ્યા જાય છે. પૂરી બેડના પોલિથીનથી ઢાંકીને ઇનાન ઢાંક નાખવાનો. તેની બાદમાં હરેક પેટ્રી ડીશમાં 5 થી 7 મિલીલીટર ફોર્મેલિન નાખ્યો જઈ શકે છે. તેનથી તુરંત ગેસ નકળે છે. તેનથી મિટ્ટીમાં ઉપસ્થિત હાનિકારક સૂક્ષ્મજીવ ખતમ થઈ જશે. તો કિસાન સાથીઓ, મેં તમને આજ પોલી હાઉસમાં શિમલા મિર્ચના ઉત્પાદનના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી અને એવી ખેતીવાડીની અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાભીલ 90.8 FM છાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હા RJ કમતા ડામોરને ઇજાત આલજો. અને
0: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સબ્જી વર્ગીય ખેતીની. એનામાં આપણી ટમાટરની, અદરકની, બેંગન અને શિમલા મિર્ચની તકનીકી ખેતીની બધી વાતો આજ આપણી એના કાર્યક્રમમાં સાંભળ્યું. કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, તેની સમસ્યાઓ અને એના સમાધાનની વાતો પણ લઈને હાજર થતા રહી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું બસે એટલી વાત, કેમ કે હાલ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કહીતા હામલતા રહેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM પર.
2: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 FM. आपनो रेडियो आपडी बातें.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહેશે. અને કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપુ વાતો સાંભળવાના છે સબ્જી વર્ગી ખેતીની. એના કાર્યક્રમમાં આપુ કરેલાની ખેતીની વાતો સાંભળવાના છે, લોકી એતરે નઈની ખેતીની વાતો સાંભળવાના છે અને હાથે હાથ પાલકની તકનીકી ખેતીની પણ વાતો આજના કાર્યક્રમમાં આપુ વારંવાર સાંભળવાના છે. બધી ખેતીની જાણકારીઓ આપુન વતાડે કૃષિ વિજ્ઞાન ઝાબવાના સહયોગ દેખી તકનીકી તરીકા દેખી મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કિસાન ભાઈઓ, જાજો મતી કહીતા હામલતા રહેજો કાર્યક્રમ ખેતીવાડી. તો ચાલો કિસાન ભાઈઓ, હાલ શરૂઆત કરી આજના કાર્યક્રમ ખેતીવાડીમાં. સૌથી પહેલા લોકી એતરે નઈની ખેતીની વાતો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને લોકીની ફસલના બારામાં જાણકારી વધારવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, લોકીની ફસલમાં એવી કઈ પ્રકારની વાતો છે, પણ એમાં ઉન્નત કિસ્મ કઈની રહેશે અને તેનાના બોવાઈની વિધિ કઈની અને તેમાં ખાતર અને ઉર્વરક કેમ નાખવું જોઈએ અને તેની નિંદાઈ ગુડાઈથી લગાડીને તેમાં લાગવા વાળા રોગ અને તેની રોગોના નિદાન હારું કઈની દવા લાગે છે તેના બારામાં હું બારીકીથી જાણકારી બતાડવા જઈ રહ્યો છું. તો કિસાન સાથીઓ, લોકી કદ્દુ વર્ગી સબ્જીઓમાં લોકીનું એક પ્રમુખ સ્થાન છે અને લોકી ઘણા હી એવી ઉપયોગી ફસલ છે. યા પૂરા ભારતમાં ઉગાડી જાય છે અને યા પેટના મરીજો હારું ઘણી લાભદાયક સિદ્ધ છે અને ઈનાને ખાવાથી કિસાન ભાઈઓને પેટની બીમારી અને દસ્ત અને એવી કઈ પ્રકારની બીમારીમાં એ કામ દેશે અને એની હાથે હાથે યા ડાયાબિટીસના લોકો હારું બી યા એક ડાક્ટરની સલાહના અનુસાર એને ખાવી જોઈએ અને લોકીની સબ્જીઓ જ્યાદા સે જ્યાદા ખાયા કરવું જોઈએ અને એનો સબ્જીઓમાં ઉપયોગ અને મીઠાઈઓ બનાવવામાં બી એનો ઉપયોગ કાફી કર્યો જાય છે અને ઉત્તર ભારતમાં મેદાની ક્ષેત્રોમાં એની ખેતી જ્યાદાતર ખરીફ અને બેહે ઋતુઓમાં બી કરી જાય છે. તો કિસાન સાથીઓ, લોકીની ફસલ લગાડવા હારું જલવાયુ કેવી રહેવી જોઈએ? તો લોકીની ખેતી હારું ગરમ અને આર્દ્ર જલવાયુની જરૂરત પડે છે અને જ્યાદા પાણી પડવાને કારણે વાદવા વાળા ધન રોગ અને કીટોનો પ્રકોપને જ્યાદા બઢાવો થાય છે. તેની હારું કિસાન ભાઈઓ એની બોવાઈ હારું તાપમાન જો રહેવો જોઈએ 20 થી લગાડીને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તક અસલ માન્ય ગયો યો ઘણો અસલ ઉત્તમ રહેશે. તો કિસાન ભાઈઓ, બોવાઈ કરતા વખત આપણ એની ચીજનો આપણ ધ્યાન રાખવો જોઈએ. મીટી, તો કિસાન ભાઈઓ, લોકીની ખેતી કઈ પ્રકારની એવી મીટીઓમાં કરી જઈ શકે છે, પણ એના હારું આપણે ઉચિત જળ નિકાસી જ્યાં પર પાણી ઘેરાતું હોય અને એવી જગામાં એની ખેતી નહીં કરવી જોઈએ. અગર પાણી ઘેરાતું હોય તો તેના નિકાસની સુવિધા કરી દેવી જોઈએ અને એના હારું ભૂમિનો જ્યાં પીએચ માન જ્યાં પર ઉદાસીન રહેવો જોઈએ અને ઉદાસીનનો મતલબ એવો છે કિસાન ભાઈઓ કે અમલીય અને ના ક્ષારીય, મતલબ મીડિયમમાં એને અમલી ક્ષારીય મીડિયમ રહેવો જોઈએ અને એના હારું એનમાં 6.5 થી લગાડીને 7.5ની વસમાં એનો રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ, ઉન્નત કિસ્મીઓ અગર દેખી જાય તો લોકી એવી કઈ પ્રકારની કિસ્મીઓ રહેશે, લેકિન ઉન્નત કિસ્મીઓનો અગર આપણું ચયન કરીને કિસાન ભાઈ અગર ખેતી કરે તો કિસાન ભાઈ અસલી જ્યાદા થી જ્યાદા મુનાફો લઈ શકે. તો ઉન્નત કિસ્મીઓમાં અગર કિસાન ભાઈ દેખી જાય તો લાંબા ફળ આલવાવાળી કિસ્મીઓમાં પૂસા સમર પોલિફિક લાગ એની કિસ્મનો વિકાસ જો ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા કર્યો છે. તો કિસાન સાથીઓ, યા કિસ્મ ગરમી અને સુમાહામાં બે મોસમમાં ઉગાડવા હારું ઘણી ઉપયુક્ત રહેશે. તો કિસાન સાથીઓ, એવી કિસ્મ ઉગાડવી જોઈએ જે બે મોસમમાં આરામથી પાકી શકે, તો તેનાથી કિસાન ભાઈને કાફી ફાયદો રહેશે. અને આપણું કઈની એક ઈ કિસ્મનો ઉગવા વાળી અગર લીલી અગર તેમાં કઈનો બીમારીનો પ્રકોપ બી થાય જાય તેની હારું એ કિસ્મ જે પૂસા સમર એ ઘણી અસલ કિસ્મ છે. કિસાન સાથીઓ, એની કિસ્મના ફળ 40-50 સેન્ટીમીટર લાંબા રહેશે અને હલકા લીલા રંગના લેદના રહેશે. અને અહીંયા પ્રતિ હેક્ટરથી એની જો ઉત્પાદન થાય છે કિસાન ભાઈઓ 150 ક્વિન્ટલ થી લગાડીને થોડી ઉપર 160 ક્વિન્ટલ તક એનું ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન સાથીઓ, પૂસા મેઘદૂત તો યા કિસ્મ કિસાન ભાઈઓ, એની કિસ્મનો વિકાસ ભી ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા ઇહુનો વિકાસ કર્યો છે. અને એની કિસ્મના જો ફળ લાંબા કોમલ અને આકર્ષક રહેશે અને ગ્રીષ્મ વર્ષા અને બે ઋતુમાં એની ફસલને ઉગાડીને કિસાન ભાઈ લાભ લઈ શકે. તો કિસાન સાથીઓ, કિસમીઓમાં હંમેશા આપણે ધ્યાન રહેવું જોઈએ કે એનાને જો બે મોસમમાં પાકવા વાળી કિસમીનો અગર કિસાન ભાઈ બોવણી કરે અને તેની ફસલથી જ્યાદાથી જ્યાદા લાભ લઈ શકે અને એવી ફસલીઓ કિસાન ભાઈને લગાતાર ઓતું રહેવું જોઈએ. તમારા કિસાન ભાઈઓ, આપણ ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે, તો પ્રતિ હેક્ટર તક એ પૂસા મેઘદૂતનો જો ઉત્પાદન પેદાવાર મળી શકે કિસાન ભાઈને 250 ક્વિન્ટલ તક એની જ્યાદા સે જ્યાદા 250 થી લગાડીને 260 ક્વિન્ટલ તક એની પેદાવાર કિસાન ભાઈને મળી જાય છે. અને યા એક સંકર કિસ્મ છે. તો કિસાન ભાઈઓ, સંકર કિસ્મ હંમેશા સહી ઉત્પાદન આલે છે, તો તેની હારું એવી તમને અસલ કિસ્મીના બારામાં હું તમને જાણકારી બતાડો. તો કિસાન ભાઈને એ ગાંઠ બાંધ લેવી જોઈએ કે આપણી જમીન ઘણી મહેંગી રહેશે અને તેમાં આપણું ફસલ ઉગાડીએ ત્યાં લાંબા સમય હારું અને ખર્ચો બી લાગે છે. તેની હારું કિસાન ભાઈ આપણ એવી કિસ્મીનું ચયન કરીને આપણ ખેતીમાં બવણી કરીને જ્યાદાથી જ્યાદા લાભ કમાઈ શકીએ. અને પંજાબ કોમલ, તો કિસાન સાથીઓ, એની કિસ્મના જો વિકાસ પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય લુધિયાના દ્વારા કર્યો છે અને એના ફળ રહેશે કિસાન ભાઈઓ મધ્યમ આકારના ત્યાં અને વારથી તાજા બન્યા રહેશે. લંબા સમય તક કિસાન ભાઈ બી એનાને અવેરવામાં એનમાં ફાયદો મળશે. તો કિસાન ભાઈઓ, ઘણા વાર એમ થાય છે કે આપણું એવી કિસ્મનો ચયન બી કરવો જોઈએ કે આપણા ફળ અગર પાક્યા તોડ્યા બાદમાં જો મંડીમાં જાય તો જ્યાદા સમય તક લંબા સમય તક કિસાન ભાઈને ત્યાં ખરાબ નહીં થવા જોઈએ. એવા ફળનો બી આપણને એવી કિસ્મનો બી તેને સારું વિકાસ કર્યો છે. એને એની જો કિસ્મનું નામ હે પંજાબ કોમલ, તો એ ધ્યાન રહેવું જોઈએ કિસાન ભાઈઓને. કેમ કે કઈ વાર એવી આપણીઓ જ્યાદા સમય તક અગર ફળ બન્યા રહે તો સબ્જી જ લાંબા સમય તક તેની વેચાયા કરે છે. તો કિસાન સાથીઓ, એની હાથે હું એક ઓર કિસ્મના બારામાં તમને બતાવવા જાઉં. તો કિસ્મનું નામ છે કિસાન ભાઈઓ પૂસા નવીન. તો પૂસા નવીન જો હે કિસાન ભાઈઓ, એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા કર્યો છે. અને એની કિસ્મના ફળ નાના લાંબા અને વેલણના આકારના અને મધ્યમ મોટાઈની હાથે લીલા રંગના રહેશે. અને કિસાન સાથીઓ, લીલા રંગની જો ફળ હંમેશા લોકીમાં વેચાવામાં લોક જ્યાદા રુચિ રાખે છે. કેમ કે હરી સબ્જીમાં ફળ અગર હરા કલરનું રહે તો કિસાન ભાઈઓ એનાને જ્યાદા સે જ્યાદા લાંબા સમય તક બી યા લીલા કલર દેખાય તેનથી લોક જ્યાદા ખરીદી શકે અને કિસાન ભાઈની ફસલ પર જ્યાદા સે જ્યાદા લાભ મળી શકે. અને અને અહીંયા ફળની જો ઓસક જો લંબાઈ છે કિસાન ભાઈઓ 35 સેન્ટીમીટર અને એની મોટાઈ 6.5 સેન્ટીમીટર તક રહેશે. અને ફળનો જો ઓસન ભાર રહેશે કિસાન ભાઈઓ 850 ગ્રામ છે. અને પ્રતિ હેક્ટર તક યા ઉત્પાદન 274 ક્વિન્ટલ થી લગાડીને 275 ક્વિન્ટલ તક એ પ્રતિ હેક્ટરમાં કિસાન ભાઈઓને એની ઉપજ મળી જાય છે. તો કિસાન સાથીઓ, ગોળ ફળવાળી કિસમે, તો ગોળ ફળવાળી કિસમીમાં દેખી જાય તો કિસાન ભાઈઓ પૂસા સમર પ્રોલિફિક રાઉન્ડ, તો પૂસા સમર પ્રોલિફિક રાઉન્ડ એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને કર્યો છે. અને યા એક અગેતી કિસ્મ છે અને ફળ ગોળ અને હલકા લીલા રંગનો લેદેલા રહેશે. એમાં હલકો લીલો રંગ રહેશે કિસાન ભાઈઓ. અને વસંત અને ગ્રીષ્મ ઋતુ યાને કે બે ઋતુમાં એનાની બોવાઈ કિસાન ભાઈ કરી શકે અને જ્યાદાથી જ્યાદા લાભ કિસાન ભાઈ લઈ શકે.

0: तो किसान साथियों खेतर की तैयारी हारू हाव तमन जानकारी बताड़ू। तो किसान साथियों एवी असल असल किस्मियों ने तमन बताड़ियो, इनी बाद में किसान भाई ने जब लोकी आपू लगाड़ी ते आपड़ा खेतर की तैयारी किसान भाई ने कई नी रीते करवी जोई। खेतर की तैयारी हारू पहली जुताई मिट्टी पलटवा वालू हल यानी कि ऊंडी खेड़ाई कर देवी जोई, क्योंकि इनी बाद में अपन बे थी तीन वारी जुताई कल्टीवेटर थी करीने आखरी जुताई पाटो लगाड़ीने पठार लगाड़ीने जमीन ने भुरभुरी कर लेवी जोईए। अने तीन मां आपने किसान भाई ने बिल्कुल एवी कर लेवी जोईए, अने तीन मां क्यारा बनाई लेवा जोईए, दोहरा बनाई लेवी जोईए, अने तीन दूरी केतरी लेवी जोईए, तीना बारा मां हूँ तमने बताड़ी। इन तो पहले हूँ तमने इनमां बीजनी मात्रा बारा मां जानकारी बताड़ी। तो किसान साथियों प्रति हेक्टर खेतर हारू 5 से 6 किलोग्राम बीज पर्याप्त रहेशे। थायरम या कार्बन डाइजिम थी प्रति किलोग्राम बीज ना हिसाब थी उपचार करीने किसान भाइयों ने इना ने ओरवी जोईए, अने तीन थी जमीन या जमीन में पैदा थाव वाला जो रोगों थी भी आपन सुरक्षा मिली जाए से। तो किसान साथियों हाव लोकी में यानी कि आलड़ा में इनमें बुआई ना समय कहीं रहो जाए। तो किसान भाइयों घना वारी एम थाय से कि जब बुआई अगाड़ी पछाड़ी थाई जाए तो तीन में काफी फसल प्रभावित थाय से। तो तीन हारू किसान भाइयों बुआई हारू 2 थी 3 मीटर की दूरी पर 1 मीटर सोड़ी नाली में अने बेहे मेड़ोनी अंदर थी 60 से 70 सेंटीमीटर ना अंतराल पर बीजों ने मेड़ ऊपर आधी ऊंचाई पर इनान और मुझे लगाड़ू जोई। अने बुआई करवा तो पहलू नाली में पानी लगाड़ नाखो जोई, नाली लीली कर देवी जोई, अने ओट आवा पर बुआई नी बोरी ओरवू जोई, अने इनी बाद में बीज पूरी तरह जमावथू वही सके वह जमावथू थाई सके। बुआई करवानी बाद में तीना ऊपर हाड़ेलू गोबरनू खातर थोड़ू थोड़ू हल्कू थू ढाकी देवानू, अने तीन थी गर्मी पैदा थाय ने तीन मां असली तरह थी या उगी सके। तो किसान भाइयों जायद की फसल हारू केम की इनो जो समय अने तापमान भी कम रहे से। तो किसान साथियों खातर अने उर्वरक गोबरनू खातर अपन किसान भाइयों ने नाखवू जोईए। पर किसान भाइयों खेतर में जब आप बुआई की विधि बताड़ी अने खेतर में खातर केतर नाखव जोई तो तीनाहारो आप देखो पड़े कि गोबर न हाड़ेलू खातर 200 से 250 क्विंटल नत्रजन अने 80 किलो स्पोर अने 60 किलो पोटास प्रति हेक्टर की दर थी आलवू जोई खेतर में। तो किसान साथियों गोबर नु खातर स्पोर पोटास अने नत्रजन नी एक तिहाई मात्रा ने खेतर में बीज ओरता वक्त आलवू जोई, अने गोबर नु खातर स्पोर पोटास अने नत्रजन नी एक तिहाई मात्रा खेतर में बीज ओरता वक्त आल देवू जोई, अने आखरी शेष वसेलू जो मात्रा जो बे भागों में बराबर भागों में बे भागों में बाटी ने फूल बनवाथी पहलू अने वनस्पति वृद्धि ना समय पर किसान भाई ने आलू पड़े से अने इना बाद में टॉप ड्रेसिंग ना रूप में किसान भाई ने ये खातर नाखू जोई। तो किसान साथियों ये बात थाई खातर अने बीज नी अने हाउ आलड़ा में जो लोकी में निंदाई गुड़ाई की कम करवानी। तो निंदाई गुड़ाई हारो अपन किसान भाई ने खूब ध्यान रखवो जोई। तो किसान साथियों लोकी नी फसल नी हाथे हाथे घना खरपतवार मतलब आपू निंदन उगी जाए से आपू जान रहे झाड़का उगी जाए से। तो जब तक आपू फसल किसान भाई जब खरपतवार नो अगर किसान भाई कोई नो भी फसल करो चाहे आलड़ा हो चाहे बीजी भी फसल हो चाहे कहीं भी फसल हो जहाँ तक आपू तीनी निंदाई गुड़ाई जहाँ तक नहीं करूँ अंतिना ना थोड़ू में खरमेट हो नहीं तहाँ तक आपड़ा पौधा नो विकास नहीं थाय जेर पौधा नो विकास नहीं थाय तो फल भी तीना हिसाब थी किसान भाई ने उत्पादन में भी इनमें कमी आ जाए। तो खरपतवार ने आपू निंदाई गुड़ाई करवा हारू इनी रोकथाम हारू आपू फरवरी मार्च वाली फसल में 2 से 3 वारी निंदाई गुड़ाई करवी जोईए, अने गर्मी वाली फसल में भी आपने सुमाहानि भी आपने 2 से 3 निंदाई गुड़ाई करी अने किसान भाई ज्यादा से ज्यादा उत्पादन ली सके। तो किसान साथियों हाव वात थई गई खातर बीज नी अने इनी बाद में हाव तमन लोकी में जो आलड़ू से तीनमां पानी की कमालवानू। तो किसान साथियों उनाळा वाली फसल में 4 से 5 दिनना अंतर पर सिंचाई करतु रहेवू जोईए अने सुमाहाना दिनों में फसल में पानी की जरूरत नहीं पड़े से। तो किसान साथियों अगर पानी वश में रोकाई गयो होय अने कोरड आवी गयो होय तो किसान भाई ने समय ने अनुसार किसान भाई देखी अने तीन में पानी फेर नाखवानु। तो किसान साथियों ये बात थई हाव सिंचाई नी निंदाई गुड़ाई नी अने हाव इनी बाद में तमन हूँ कीट अने तीनों रोग नो प्रबंधन। तो आलड़ा में जो जो कद्दू नो लाल कीड़ा नो एक लागे से जो कोहलाम लाल कीड़ो लागे से तीना या प्रमुख कीट इनमा भी लागे से अने इना कीट ना प्रोर नारंगी अने राता रंग ना रहे से अने पौधा पर बे पायड़ा निकलवा पर इनी कीट नो प्रकोप सालू खाई जैसे तो किसान साथियों इनी कीट ना जो पायड़ा अने फूलों ने खाई जैसे अने इनी कीट नी जो सुंडी जमीन ना अंदर पौधा नी जेड़ी ने कापी ना कैसे तो किसान साथियों इना ने आपन घनी रोकथाम देवी जोई जब चीनी जेड़ ने कापी दे तो आपड़ो पौधो हुकी जाए जब पौधो हुकी जाए तो किसान साथियों आपड़ो उत्पादन भी कम मळे तो किसान साथियों हाउ इनी बाद में हाउ आपन इना हारू ये देखियो जाए कि इनो रोकथाम की कम करी आवो इनी रोकथाम ना बारे में आपन जानकारी हा मळी तो किसान साथियों एक दवा आवे से मेलाथियान 50 EC 2 मिली मात्रा ने 1 लीटर पानी में घोली अने इनो छिड़काव कर देवानो अने बीजो जो आवे से इनमा रोग फल नी मक्खी तो किसान साथियों फल मक्खी एवो रोग से क्या ठस कीट नी मक्खियो लाल अने लीला रंगनी रहेशे अने तीना माथा ऊपर काळो रंग अने धोळा रंगना धब्बा रहेशे તે ઓળખવું ભી ઘણું જરૂરી છે કિસાન ભાઈઓ ની તો આપણ દવાનો છિડકાવ તીના હારું કઈની દવા લાવવાની અને કઈની મક્ખી છે તીના કિસાન ભાઈ એક ડાક્ટર થી ભી જ્યાદા કિસાન ભાઈને ધ્યાન રાખવો પડે છે કેમ કે ડાક્ટર મોતી પૂછે છે અને પોધો મોથો ની વટાડે છે તો તીની હારું આપણ જાગૃત કિસાન બનીને કિસાન ભાઈ આપણ ઇની સલાહ ગ્રામ સેવકના માધ્યમથી યા કૃષિ વિભાગના માધ્યમથી યા ફિર પડોશી હમજદાર કિસાનના માધ્યમથી ભી આપની જાણકારી લી અને કિસાન ભાઈ આપું જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લઈ શકે તો ફળની મક્ખી હારું કિસાન ભાઈઓ મક્ખીના જો વક્ષ પર પીળો રંગની ધારીઓ દેખાય છે અને ઈ મક્ખી ફળોને મૈથી ભરાઈ જાય છે અને ત્યાં પર ઈ મૈથા ઈંડા મળે છે અને ઈંડાથી જો સુંડી બહાર નકળે છે અને ત્યાં ફળને વેલણના આકાર કરી નાખે છે અને યા મક્ખી જો વિશેષ રૂપથી ખરીફ વાળી ફસલમાં જ્યાદા નુકસાન પહોંચાડે છે તો કિસાન સાથીઓ હાવ ઇનાની સફેદ મક્ખી જો ફળની મક્ખી રહેશે તેની રોકથામ હારું આપણ મેલાથિયન 50 EC 1 મિલી માત્રાને 1 ગ્રામ શીરા અને 1 ગ્રામ જો પાણીમાં ઘોળ કરીને આપણ મેળવીને એનો છિડકાવ કરવો પડે છે શીરા અને 1 લીટર પાણીમાં ઘોળવો પડે છે જો 50 EC જો મેલાથિયન આવે છે 1 મિલી માત્રાને તો કિસાન ભાઈએ ધ્યાન રાખવું જોઈએ કે દવાઈ ના બારામાં હું જબ ભી તમને બતાડું તો તમે બારીકીથી સાંભળ્યા કરો કે મેલાથિયન 50 EC નો 1 મિલી માત્રાને ભી 1 ગ્રામ શીરાનો 1 લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી એનો આપણું ફળ મક્ખી હારું એનો રોકધામ કરી શકીએ तो किसान साथियों अगलो एक और रोग है जिन्हें बोले चेम्पा चेम्पा या लीला रंगना नाना नाना एक कीट रहे से अने त्या पौधा ना कई भागों में तो रोस ही अने पौधा ने फसल ने भी नुकसान काफी पुगाड़े से तो रोस होवाती किसान भाई जब कहीं ना खून खिसाई जाए तो हर हालत में त्यो कमजोर थाई जाए अने तीनों शक्ति भी कम थाई जाए तीन हार दिनों उत्पादन भी कम मिले जाए तीन हारू अपन इना चेम्पा ने इनी रोकथाम करवा हारू डाइमिथोएट 50 EC नी 1.5 मिली मात्रा 1 लीटर पानी में घोल बना छिड़काव करवानो तो किसान साथियों मैं हमने तमने लौकी नी फसल ना बारा मा अने तीनी જળવાયુ અને ઉન્નત કિસ્મો અને તેમાં ખાતર બીજ અને નિંદાઈ ગોળાઈ એવી ખેતીવાડીની કઈ વાતો તમને મેં આજ તમને લોકી એટલે કે આલડાના બારામાં જાણકારી બતાડી
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તો કિસાન ભાઈઓ હા બાપુ હામળી કરેલાની ખેતીની વાતો જાજોમતી કહેતા હામળતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ
0: તો કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કરેલાની ખેતીના બારામાં જાણકારી વતાડી હશે તો કિસાન સાથીઓ કરેલાની ખેતી હારું જળવાયુ અને ભૂમિ અને ઉન્નત કિસ્મો અને તીહુની બોવાઈની વિધિ ખાતર ઉર્વરક સિંચાઈ અને તેના ઉત્પાદનના બારામાં જાણકારી હમણાં વિરોશે તો કિસાન સાથીઓ અમારા દેહમાં કારેલાની ખેતી કાફી સમયથી થતી આવી રહી છે એનો ઉનાળામાં સબ્જીઓનો એક મહત્વપૂર્ણ સ્થાન છે અને એનાને સુમાહારની ફસલના રૂપમાં ભી ઉગાડ્યો જાય છે પૌષ્ટિકતા અને તીહુના ગુણ અને ઔષધિ ગુણોને કારણે એ કાફી લોકપ્રિય છે અને કરેલામાં લોહ તત્વ, ફોસ્ફરસ, વિટામિન અને વિટામિન સી પ્રચુર માત્રામાં પાયા જાય છે. અને યા મધુમેહ એવી રીતે શુગરના રોગો હારું સેવન કરવાથી ઘણી લાભદાયક રહેશે. તો કિસાન સાથીઓ, એ એક પ્રાકૃતિક રૂપથી એક આયુર્વેદિક દવાનું બી કામ કરે છે. એના ફળથી જો બનાવેલું જો હાયણું સબ્જી એના નાના નાના ટુકડા કરીને ઉનાળામાં તડકામાં હુકાડીને એના મેલિન અને આફું આવરી શકીએ. અને એનાને હુકેલાની સબ્જી બી બનાવીને જો સુગર અને રોગીઓનું હારું ઘણું લાભદાયક રહેશે. એની બાદમાં બે મોસમની સબ્જીના રૂપમાં બી એના ઉપયોગમાં કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, કરેલાની ખેતી કરવા હારું જળવાયુ કેવી રહેવી જોઈએ? તો એના હારું કિસાન ભાઈઓ, કરેલાની ખેતી ગરમ અને આદ્ર જળવાયુની જરૂરત પડે છે. અને કરેલાની ખેતી હારું કરેલાના પૌધાની ખાસિયત યા છે કે યા અન્ય કદ્દુ વર્ગીય ફસલોની અપેક્ષા જ્યાદા શીત સહન કરી શકે અને જ્યાદા વરસાદથી ફસલની ઉપજ ઘટી જાય છે. કરેલાની ખેતી હારું ઉત્તર અને મધ્ય ભારતની જળવાયુ જ્યાદા અનુકૂળ માની ગઈ છે. તો કિસાન સાથીઓ, હાઉ કરેલાની ખેતી હારું ભૂમિ કેવી રહેવી જોઈએ અને જગા કેવી રહેવી જોઈએ અને તેનો પીએચ માન કેટલો રહેવો જોઈએ? તો દેખી જાય તો કિસાન ભાઈઓ, અગર આપણ એની ચીજનો અંદાજો નહીં રહે તો કિસાન ભાઈ એમાં કાફી નુકસાન બી થઈ જાય છે. તેની હારું કિસાન ભાઈને એનાને કરેલાની ખેતી કઈ પ્રકારની જમીનમાં કરી જઈ શકે છે, પણ અસલ જળ ધારા જો ક્ષમતાવાળી અને જળ નિકાસવાળી અને જીવાંશયુક્ત હાલકી દોમટ મિટ્ટી જેનો પીએચ માન 6.5 થી લગાડીને 8 તકની વશમાં રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ, કરેલાની ખેતો હારું ઉન્નત કિસ્મીઓ, તો ઉન્નત કિસ્મીમાં દેખી જાય તો કિસાન ભાઈઓ, અરકા બહાર, અરકા બહાર યા કિસ્મ ખરીફ અને જાયદ બે મોસમોમાં ઉગાડી જવા હારું અસલ છે. કેમ કે કિસાન સાથીઓ, જો બે મોસમમાં પાકવા વાળી જો કિસ્મ છે તેની કિસ્મને ઉગાડીને કિસાન ભાઈ કંઈના બી ટાઈમ પર એની ફસલ લઈને તેનો ઉત્પાદન બઢાવીને કિસાન ભાઈ કાફી મુનાફો કમાઈ શકે. કેમ કે બે મોસમની સબ્જી બે ટાઈમ પર અગર કિસાન ભાઈ એવી કિસ્મ શયન કરીને તેનાને પકાડે તો તેનાથી કિસાન ભાઈને અસર

उपज लेने काफी मुनाफा कमाई सके। उपज जो एक हेक्टर में मिली सके किसान भाइयों, तो इन्हीं करेलानी इन्हीं किस्मनी जो उपज से 130 क्विंटल प्रति हेक्टर तक किसान भाई ले सके। पूसा बेमौसमी, तो किसान साथियों एक या किस्म से पूसा बेमौसमी इन्हीं किस्मनों विकास भारतीय कृषि संस्थान अनुसंधान नवी दिल्ली ने द्वारा करियो से अने इना फोल मध्यम आकारना अने लीलो रंग वाला रहेसे। लीला रंगना कारण किसान भाई इनन वेसवा मा काफी लाभ कमाई सके, क्योंकि हरी सब्जी ने हर कोई खरीदे अने इनमा कनो बीजो कलर रहे तो बीजा कलर ने अलावा हरो रंग सब्जी मा घणो ज्यादा असल मान्य गए से। इनी किस्म ने वर्षाकालीन अने ग्रीष्मकालीन बेहे फसल ना रूप मा इनी किस्म ने उगाड़ी ने किसान भाई लाभ ले सके। बोवाई ना 55-60 दनों ने अंदर फोल पहली तोड़ाई हारू तैयार थाई जाए से अने किसान भाई इनी प्रति हेक्टर ना हिसाब थी 120 थी लगाड़ी ने 150 क्विंटल तक असली जाप्ता करवाती किसान भाई ने इनो करेलानी फसल नो इनी किस्म नो ना पूसा बेमौसमी नो लाभ ले सके। पूसा विशेष, तो किसान भाइयों या किस्म से इनी किस्म नो विकास भी भारतीय कृषि संस्थान नई दिल्ली ने द्वारा करियो से। या किस्म बीज ओरवाना बाद मा 55 दिन नी बाद मा फोड़ आलवा लागी जाए से અને ઇની કરેલાની કિસ્મના ફળ મધ્યમ અને લાંબા મોટા અને ચમકીલા રંગના રહેશે અને યા કિસ્મ સબ્જી બનાવવામાં અને હુકાડીન ઉપયોગ કરવા હારું અને ઇનો કરેલાનો અચાર બનાવવા હારું ઉપયુક્ત રહેશે। સુગરના રોગને હારું ઇનો અચાર બનાવીને અવેરીન મેલવા પર બેમોસમ પર સબ્જી બનાવીને ખાવા હારું અને તેના દવાઈના રૂપમાં ભી એ કાફી અસલ કારગર સાબિત થાય છે। પ્રતિ હેક્ટર 80 થી લગાડીને 100 ક્વિન્ટલ તક કિસાન ભાઈ એની ઉપજ લઈ શકે। તો કિસાન સાથીઓ હાવ અગલી જો કરેલાની કિસ્મ છે તેનું નામ છે કોયમટૂર લાગ। તો કિસાન સાથીઓ કોયમટૂર લાગનો એની કિસ્મનો પોદો જ્યાદા ફેલવા વાળો રહેશે અને ફોળ ઇનુ 40-45 સેન્ટીમીટર લીલા રંગના રહેશે અને કિસાન સાથીઓ લીલા રંગના રહેવાને કારણ ઇનો ભી જ્યાદા થી જ્યાદા લાભ કિસાન ભાઈ લઈ શકે અને ઇના ઉત્પાદનથી કિસાન ભાઈને ઇની લાગત કમ લાગતમાં ભી ઇના પકડી શકી, કેમ કે કડવાપણને કારણ ઇનમાં કમ રોગ લાગે છે અને પ્રતિ હેક્ટર કિસાન ભાઈ 80-100 ક્વિન્ટલ તક ઉપજ લઈ શકે। તો કિસાન સાથીઓ કરેલાની અગલી કિસ્મનું નામ છે કલ્યાણપુર બારામાસ। તો કલ્યાણપુર બારામાસ એની કિસ્મનો વિકાસ ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વવિદ્યાલય કર્યો છે અને એની કિસ્મના ફળ આકર્ષક ગહરા રંગના રહેશે અને એની ગરમી અને વર્ષા ઋતુમાં ભી ઇનાન ઉગાડે જઈ શકે છે અને એ કિસ્મમાં વરેભરમાં ઉત્પાદન લગાતાર આલતી રહેશે, કેમ કે એનીને હંમેશા એને પાણી આલવા અને એના ખાતર બીજ અને ખરપતવારથી મુક્ત રાખીને કિસાન ભાઈ એનાને કળિયા આલીને બી એની ફસલનો લગાતાર લંબા સમય તક ઉપજ લઈ શકે છે અને એની ઉપજ પ્રતિ હેક્ટરના હિસાબથી પ્રતિ એકડના હિસાબથી 60-65 ક્વિન્ટલ તક પ્રતિ એકડ એની આમદની કિસાન ભાઈને મળી જાય છે। અગલી કિસ્મ છે હિસાર સિલેક્શન, તો હિસાર સિલેક્શન કિસાન ભાઈઓ એની કિસ્મને પંજાબ હરિયાણામાં કાફી લોકપ્રિય હાંસિલ કરી છે અને તાહની જો પંજાબની જલવાયુમાં એની ઉપજ 35-40 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર મળી રહી છે। તો કિસાન સાથીઓ એવી અસલ કિસ્મો ટાળીને કિસાન ભાઈ લગાડી શકે અને કિસાન ભાઈને એક સલાહ એ બી છે કે આપણું આંતરવર્તી કિસ્મોનો ચુનાવ કરીને આપણું જ્યાદાથી જ્યાદા લાભ લઈ શકીએ।
ताकि किसान भाई ने